શ્રોતા જનો, ઓકલેન્ડ શ્રી સત્ય સાંઈ સંસ્થા તરફથી આપ સૌને અમારા જય સાંઈ રામ. દર રવિવારે સવારે 7 વાગ્યાથી 10 મિનિટ સુધી આપ ગુજરાતી ભાષામાં સાંઈ વચનામૃત સાંભળી શકશો. યાદ રાખશો, દર રવિવારે સવારે 7 વાગે 10 મિનિટ સુધી સાંઈબાબાની અમૃતમય વાણી સાંભળી કૃતાર્થ થવા પ્રયત્ન કરશો. આ છે પ્લાનેટ FM 104.6.